0: jimji denji ge tanda ni gangdang la nyam jog se go ni na ti kor ge jin hi zi ngo chi xi wa de nan de ge chan de tong tong de xin ye jui chan de xia yi lin ji na gan lu ke la le che zong jim de ni to de qing gan jim de ni to ba zhe ge xia bian
1: ri de ren a qin de ni da lhop zhong na ba ge yan neng ge gong sheng yang na yan neng ge ngar su zhe ma shun de tong la ni wa tong de ni o yan neng ke ge da lhop zhong na bi jimjir denjik kurni achi kabdazga tongtongzga juala. Da yarnung kamde tawuzga choni songna, da lhapchukna ba yarmara dakur ranju jia, debzhinta khatsa nirangas ranju jia. Di mitsil achu da panna lhanzim, rardin dhanzim, o namuga chik khangloga kawa yarmara nronguta jima ranju jia. Daga kirka songani jimjir ka tunjinda debzhinta jima ranju wuni. Tumuga nitsara achi zirzunga dele, da kirka yannunga kapka jamjir denjaka kune achi tongtongzik shejuela. Da tebzhinta nge tijinga shaki wunuga, lhapchukna batang jariyukun jamjir denjaka shedi taso, nangdunga chani nangdunga simrela, jingyantangna achu gangtang yarmaran yugo di taso gun jamjir denjaka sh. Niyantangna da jagda la suqa shungo di taso gu kapka jamjir denjaka sh. Samyantangna achu da langkurka nangdik digan jamjir denjaka sh. Da gangtangka nge tekep shele sona, da achu songane, zhōng qir zhigirā yāng nā, jīg zhōng sīm nā yōng nā, jāshāng nā yōng nā zhigirā, lhākbār tā jīg qir zhigirā, jāshāng qī sā gā tā jīg lam qiān tā mū tā hār tsar gā guā nē nā chūk gā, mām tā āchū zhirīm gā rāshkūr kā nā, lam yōng nū gā lam tī lā kā hār tsar gā guā nē nā chūk gā, yāng nā, dēw nā gā lam tā hār tsar gā guā nē nā chūk gā, o lam kāng jīm bō yīn nā, āchū hār gā dī tā sō, yīn jīg mī rāng gā dē tāng yīn nē, tā yā yī yūn nā lāng kūr lā sūk gā yōng gā yō mē, ओ मेक देंज रेल ताजो हरन जुज तमार तो कोला लाज क होरजिक शी ओ ता थेकर क लंकुर त जमो योंगो नुरा छो हर जिग्नो निगा खालोवि छो मारिग नुरा छे खालो आ मारिग नुरा तशिन रम जतों जे शोंगो न यंग मारियो क निको ने यंदा मंदा न्याम जुगे ज तेब जें त छो सोने टों छे जा टों यंग ना छिक टों सब त मना योनस गिना लम गा हर गादी थासो यंदा मंदा मंजु छेलम यंग ना कंथंग छेलम दिला का हन जुज मा तो समसम दोंदो होरजिक मेज oya nalas kwa ge nyamjuk ge debjen ta jo kang tang jo go na zgina la la z ge kapr te tang ni te kir ke lam tong na ji de shug na ji tong zgina ra na hong ge chik tong ga oya de mo ge kur ke yong nyamjuk ge go mar tok ge jo di ta so kang tang jo go di ta so ta na nen den den ga har jo ji mar tok ge ta ji kapr te ji yong na ji je ri gu ri ta ji da ri ji to mo ge chon ne yong jem jo tong chen shong go na ra ma ri ge ni kur ke chu so ne kang tang jo go no tok na ba ge nyamjuk go sa re ni wa tang na ta chu chig da shong go no longgir ka chakta shungo nu jambo di kurnir ta achu lhapchung lhapchukay na chukka yang na lhamchukay na chukka lo chikni maalun na zgina chakta shungi lam tukhan jo muchukka lo chirjik maalun na zgina longgir ka chakta shungi lam tukhan jo muchukka tibzhin ta achu rangka rongchuk maansukko sani na yonu ga longgir ka chakta yang na longgir ka kirka gansim jambo ta yotsal po ta longgir chakta mara ta ta yotsal po ta achu charta tang gansim jambo o jacha jaga kuri gono jambo mar tukwe kuri mar gono jambo zanyi ni mara di tabka ta ndi kur nayin tang na jangmo sher song na rongchuk maansuk sani na achu chamdagri kaga ta shayi chu laga songa ne lakwar ta lo chikni chiksim chu zi juanga jambo namo gu laga lukta ra ta mo zhiga ne ta nga chik jalag charkan jik jina da yang na chik yarmara chik ta chagnar zi kurka chik tongi randa ta tebzhin ta songa ne o shayi rika songa namjar tunchen shonga ne ranga tsir khur kono jenur chonkir tab kono mam ta ngoma chenga sher songa tunchen tsapchen shonga kono namo gu nitsar maa yuk di kone ta chabdang naba tang lapchuk naba ga yan ching mani ga nyam jogo sa zikre duk ranga nang chik songa ne o ta kuri gi yon na zikra chaydan ga khalo az galagan jogo jomar tukwe achu lapchuk naba galagan man jog je nda chigra di han che ga achu songa ne ta ranga khwe zhig na chu charta ga pongan dik na lukta ga pongan dik na ranga chik songa ne jubsha gun je khalo a gun gu ni mtsil ranga chik gun je debzhin ta khwe zhig na ranga chik jagda shun na rila o ntomo shun na rara o ta ngar chu chankur maayin bi lam tiktan ju je debzhin ta chik dukshuk sa man ju je lam nang ta se tsar yu ka har jik tsar jik me je dari me je oya ndala sqa yang chi songa ne nyam jog je tang pongan dik na rara nyes chik mar tukwe lala zga nye niri samrin jog je oya tamo me je ndala sqa yang nyam jog je nge tani hachang ga gar chan rin doka ta samba yang tang na achu langkur ka nang dik di ga nyam jir ka kirka nyam jog sar ta langkur ka nang dik di yin tang na achu nang dema nye ne zong ta chua kirka ndik tak ngama ga dena chukka ndik tak jigma ne dena chukka rang ga thekir ka jab tak jag jo shawa thukma ur rila oya kalo aga jagu di mtsi nanga denu gu nye yu tsilpo gu jabtog jagu gu tamo gu ndakhi da chikr nye gan chani rang chu suwa nye o langkur chik chame jime kalo a chame jime gu tamo gu langkur na mandig je oya mamta kurik menu gu tamo gu kalo na mandig je 어야 다 너는 득득 좀 고는 말을 너 닝고 가리 트그린 듣고 너 도모고 놓고 너 만들지 대비전다 어 아주 강심래 도모고 감나 만들지 어야 안 들었어 고네요 갑자기 남 비냐미리 안 죽고니 도모라 어디에서 영 갑자기 총총 전부 아 놓고 대당나 지금 아 럭과랑 골아스과 자마고 틀어 처리용에니 아다 지금 지카고 가야 가는다 너무 근데 저럴까 정무실 손에 갈 때 그 달랑 그런 거는 지금 아 도모대 차지 잡다만 태클 그 줄로 갔다 저도니 어 넘저든지 접전 형고는 또 뭐라 뭐유까 대비전도 어쩌는 코너 하는 늦고디 타서라 통 벗고디 타서 딱 시간 좀 주고서 가르친 지그라 어 너는 늦고디 타서나 넘쿠르도 추숙나 요느즈기나 다치 소연이 넘쿠르 늦이랬더니 너는 늦죠 추숙나 매느즈기나 카르테나 요느즈기나 영어 이유나 넘쿠르 응거 요메 다 역즈게 땅에네 다 할 소연이 어 넘쿠르 그 스트레스 넘쿠르 그 스르까 하는 즈렌 주고느즈기나 영어 옌다만다 이유나 넘쿠르 응거 요메 또 데이터니 뭐 마르토고 하라 허직 메지 어 니군이 형 염족지 가르치가 내가 롱쿠르네 통법권에서게 나라 지주 롱쿠르트 대땅에네 느기가 했다네 뜨다 지 갈로와 소연에 죽식나 롱쿠르 용기 오메 느지 어야 아추 롱쿠르케 크르가 소연에 죽식가 다지 모르타즈고가 어야 디나 테네 죽식나 롱쿠르 용기 오메 다르토 네모즈지 어 용기 메크 덴지 그릴 다주 다른 거는 그 통법지 마르토고 어 추 자우츠베 소연에 고케다나 아주 직식원에 타령 거노가 롱크레니가 동특제의 태크르크 넘르던제 하나 띠코니 돈친 마쇼 거니 맘타랑 그 체르코르 거니 온도모 그 돈친 야 마리오니 니코니 아주 소연에 냠족지 시가 하정 그 가르치건도 그 땅에 공급시 거노 그 쇼건도 선보인다나 다 준 점지르크 그렇게 소연에 다 섭쪽나 바던 저류크 점지르 덴적던 학벌터 연능 그 감도 다우지가 전에 소나 연념 주고사 렌도니 도모즈그라 팀스라 주 달로 다우즈게 촌이 소나 다 여칸데 지 적치르 머니 바적 치니 단 차슈드 도모토 사니 다 카크나 숑게요니 도모그니 차자 디답고 주 섭종나 바지게 머란 주나 강탕 주고는즈기나 사차 타그런 문주지 오야 람 타그런 사라 사차 지민 람 지메인사 도모테 랑게 크르모 문주지 온디코니 냠죽지라 데브전트 추 적다 쇼고노 도모이 나라라 아다 적다 드쇼네니 지 체칸 주지난다 양나 지 사자 드는 주지란다 양나 지 치즈고노라 오 람톡네 제모지 다리시 아 도모이지 오야 다지 쩌르세요 그지 아 럭바니기 크르카 라초 만지에니 오 도모 코니 소네 라스과 아치 소네 냠죽지가 시 예과즈게지 아 ᱱᱫᱚ ᱭᱚᱪᱷᱞ ᱯᱩᱠᱚᱱᱮ ᱪᱩᱞᱦᱟᱯ ᱡᱚᱱᱟ ᱵᱟᱜᱟ ᱧᱟᱢᱡᱚᱜᱡᱮᱡᱮ ᱟᱪᱟᱝ ᱜᱚ ᱠᱟᱨᱪᱤᱜᱤᱱ ᱫᱚᱠᱟ ᱛᱟᱜᱟ ᱛᱟᱱ ᱡᱤᱝᱛᱷᱤᱨ ᱪᱩᱞᱦᱟᱯ ᱡᱚᱱᱟ ᱵᱟ ᱛᱟᱞᱩ ᱜᱮ ᱭᱟᱨᱱᱚᱝ ᱜᱮ ᱠᱟᱢᱫᱮ ᱪᱩ ᱫᱮᱱᱡᱤᱜ ᱠᱤᱝᱟᱱᱤ ᱭᱟᱨᱱᱚᱝ ᱪᱮᱯᱚᱡ ᱜᱨᱩᱨᱡᱩ ᱢᱚᱱᱫᱮᱱ ᱥᱮ
2: ᱪᱮᱡᱟᱱ ᱫᱮᱞᱵᱥᱞ ᱨᱟᱝᱢᱤ ᱞᱟᱢ ᱠᱷᱟᱨ ᱱᱟᱛᱤ ᱞᱟᱢ ᱛᱩᱱ ᱩᱪᱮ ᱪᱟᱢᱪᱤᱱ ᱪᱮ ᱞᱟᱢ ᱵᱟ
3: ᱪᱮᱡᱮ ᱫᱮᱞᱡᱤᱞ ᱨᱟᱝᱢᱤ ᱞᱟᱢ ᱠᱷᱟᱨ ᱱᱟᱛᱤ ᱧᱮᱢᱩ ᱛᱟᱢᱪᱤᱱ ᱨᱚᱨᱩ ᱪᱮ ᱞᱟᱯᱥᱮᱱ ᱫᱮᱞᱡᱤᱞ ᱞᱟᱢ ᱛᱩᱱ